રિદ્ધિઓ કાઢ્યું કચિંગ હોનર હાથ. તાંગતે જયમેકાં કુંપના દુંથુ કાળ બી લોન બારીમ આર જુગસિનાય. પીની કાળ બી લોન બારીમ કે રોતકે પાર જુઆંગ દેંગા લોંપેન કે ચેંગસી હલુન લાકે નેંગ પી અલુન લાબાંગ સોલુન કિલુન જિયાબાંગ લોંકી બે તો તાંગતે આર જુગસિનાં લાબાંગ સોલુન.